ચોમાસાકો ભગત છે. અર ચોમાસાકી ઈ ટાઈમના આભાર આપણા જો કરતા સાથી જેવ ખેત ખલિયાન પર જાઓ છે તો શ્યામ કે ભગત જાઓ યા ફેર કસે ભી ટાઈમના કરસાન ભાઈ ભણાવો જાઓ તો વખત અહીં હાથમાં ટોર્ચ રખાણા ઓર એક લાઠી રખાણા ઉકત તાઈ આપણને ઠપકારતા હોય જવા તાકી જો કીડો કાંટો રહે છે આપણા પેરામાં ના આવે ઓર એક સાથી જો માતા બહેણે છે ચૂલા ચોકા કો કામ કરે છે તો કરસાણભાઈ ભણાવો જો છાણો બળીતો છે ઉકત તાઈ આપણને સુરક્ષિત સ્થાન પર રખાણા હશે ન હોય કોઈ આપણા સાથે નુકસાન હો જાવ કરસાણભાઈ ભણાવો કભી ચનક સાવધાની હટી ઓર દુર્ઘટના